શોક કાલ ગુરુ સેવી અહન સુપાઈ દર્શન પરસે ગુરુ કે જન્મ મરણ દુખ જાય સતનામ શ્રી વાહે ગુરુ સાહેબ જી જય.